0: ગામ ઘરક શ્રોતા લોકિન કે ગોપી ભાઈક નમસ્કાર શ્રોતા લોકિન આજુક દિન મંગલ અછ આય હમ સબ યુવા વર્ગક લેલ નવ ઉર્જા કાર્યક્રમક પ્રસારણ કરી છી યુવા લોકિન વાસ્તવમાં અથા ઉર્જાક સ્રોત હોય છે આવશ્યકતા એ ગપ કહે છે કે હુનક ઉર્જાક નવ દશા આર દિશા દેલ જાય ગ્રામીણ લોકિનકે સાક્ષર બનાવીમાં દેશક યુવા લોકિનકે યોગદાન પૈગ છે યુવા વર્ગ અપન ઉર્જા તકનીકી જ્ઞાન ઓર ઉત્સાહક બલ પર ગામમાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન જેહન યોજના કે ગતિ દ સકેત છે જે કારણે બુનિયાદી ઓર ડિજિટલ શિક્ષાક પ્રસાર તેજીસ હોત છે યુવા ગામકે નમહર ઓર નેના ભૂટકાકે પઢાવેક હેતુ સાંજમાં એક દુ ઘંટા નિકાલી સકેત છે સ્માર્ટફોન બેંક એપ ઓર ઓનલાઇન સુરક્ષાક જ્ઞાન દ કે ગ્રામીણ લોકિનકે ઠગીસ બચા સકેત છે ગ્રામીણ લોકિનકે શિક્ષા ઓર વિકાસ જુડેલ યોજનાક બારેમાં બતેને યુવા લોકિનકે શિક્ષાક મહત્વક બારેમાં બતેને આવશ્યક છે શિક્ષાક મહત્વક બારેમાં બુઝેને જૈસા કઈટા નેના ભૂટકા જે છે જે પ્રાઇમરી સ્કૂલમાં પઢી રહેલ છે ઓ પુનઃ વિદ્યાલયસે જુડિકે અપન શિક્ષા પઢાઈકે દોબારા શરૂ કરી શકે છે ગ્રામીણ વિકાસમાં યુવા અપન ઉર્જા નવ સોચ ઓર તકનીકી જ્ઞાનસે રીઢક હડ્ડીક જના કાજ કરી છે ઓ આધુનિક કૃષિ ડિજિટલ સાક્ષરતા ઓર કૌશલ વિકાસક દ્વારા ગામક સ્વરૂપ બદલ રહેલ છે સરકારી યોજના ઓર ડિજિટલ પ્લેટફોર્મસે જુડિકે યુવા પલાયન રોકી રહેલ છે ઓર સ્થાનીય સ્તર પર રોજગાર બઢા રહેલ છે ગ્રામીણ સાક્ષરતાક બઢાવીમાં યુવા લોકનિક ભૂમિકા સબસે મહત્વપૂર્ણ છે દેશક ઉર્જાવાન ઓર શિક્ષિત યુવા ગામમાં જાક પ્રૌઢ શિક્ષા કક્ષાક સંચાલન કરી સકેત છે ડિજિટલ ઓર વિત્તીય સાક્ષરતાક પ્રસાર કરી સકેત છે તથા સરકારી યોજનાક પ્રતિ જાગરૂકતા પસારિક ગ્રામીણ સમાજક સ્વરૂપ બદલી સકેત છે યુવા સાંજક સમય યા અવકાશક દિનમાં ગામક બુજુર્ગ ઓર કામગારકે બુનિયાદી પઢેનાય લિખેનાય શીખા સકેત છે સાક્ષરતાક લાભ ઓર અંધવિશ્વાસક ખિલાફ નુક્કડ નાટક ઓર સાંસ્કૃતિક કાર્યક્રમક દ્વારા જાગરૂકતા ઉપસારી સકેત છે ગામક છોટ બચ્ચાકે ટ્યુશન યા અતિરિક્ત કક્ષા દ કે ઇસ્કુલસે જોડિકે રખનાય ઓર ડ્રોપ આઉટ રોકનાય ઈ કાજ કરી સકેત છે ગ્રામીણ યુવાકે મોબાઈલ ઇન્ટરનેટ ઓર ઓનલાઇન બેંકિંગક સુરક્ષિત ઉપયોગક જાણકારી ઓ દ સકે છે આ ગ્રામીણકે સાક્ષર બનાવીમાં દેશક યુવાક ભૂમિકા બડ પૈઘ મહત્વપૂર્ણ છે યુવા અપન ઉર્જા આધુનિક સોચ ઓર તકનીકી જ્ઞાનક જરીએ ગામમાં શિક્ષાક દીપક જલા સકેત છે ઓ વયસ્ક લોકિનકે પઢા લિખાક ડિજિટલ આ વિત્તીય રૂપસે જાગરૂક કરક આ સરકારી યોજનાક લાભ દિલાક ગ્રામીણ ભારતકે સશક્ત ઓર આત્મનિર્ભર બના સકેત છે ઓર સાંજકાલીન કક્ષા કહેબે કરું કે યુવા ગામક બુજુર્ગ ઓર કામગાર લોકિનકે રાત રાતિ યા સાંજક વખતમાં મુફ્ત શિક્ષણ કેન્દ્ર ચલા સકેત છે આ સ્માર્ટફોન ઇન્ટરનેટક દૌરકમાં યુવા ગ્રામીણકે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન જેન માધ્યમસે ઓનલાઇન બેંકિંગ ઓર ડિજિટલ સેવા શીખા સકેત છે સાક્ષરતા સરકારી યોજનાક જાણકારી સેહો દ સકે છે શિક્ષાક મહત્વ બુઝાવેક લે નુક્કડ નાટક ઓર જનજાગરૂકતાક રેલીક આયોજન કરી સકે છે તો ઈ સબ જે ઓ કાજ કરતા તો એસે નિશ્ચિત રૂપસે ગ્રામીણ ભારતક સ્વરૂપક બદલ કે રાખી દેતા ક્યાં તો શિક્ષા જે છે ઓ સમાજક સ્વરૂપક બદલ દેત છે આગુ હમસબ ગપસપ કરો મુદા ઓસે પહેને છોટછીન વિરામ લી
1: मैं हूं अमिताभ बच्चन आप सभी से निवेदन मैं करना चाहता हूं कि देखिए सांप के काटने को हल्के में आप ना लें क्या आप जानते हैं कि हर साल हमारे देश में सांप के काटने से 50,000 से भी ज्यादा लोग अपनी जिंदगी जो है वो गंवा देते हैं तो सतर्क रहें और पीड़ित को तुरंत नजदीकी अस्पताल में ले जाएं याद रखें सांप का वार अस्पताल में ही उपचार धन्यवाद
2: ये जानकारी चिकित्सीय सलाह नहीं है कृपया किसी भी स्वास्थ्य संबंधी समस्या चिंता या प्रश्न के लिए अपने डॉक्टर से सलाह लें। भारत सीरम्स एंड वैक्सीन्स लिमिटेड और मैनकाइंड फार्मा लिमिटेड द्वारा जनहित में जारी
0: छोटचिन विरामक उपरांत उपस्थित छी हम गोपी भाई तब कार्यक्रम का आगू बढ़ावे हम सब संगीता प्रासर से एकटा गीत